કસમકન સદ બલિયારી કસમકન સુભ્યાવે કસમકન ને મરિતા કસમરા વસાર ને રે નાનક સિમરન પૂરે ભાગ કસમન કવન ચુરે કસમન સાસમાની કસમન કમલ વિકાસન સુપ્રસિમન કાંત ના પાર નાનક સિંચન સુનિ ભયા કસમન લોકે લુપાય કસમની ચોપટ જાતે

અંત ન પાવત દેવ સભાય મૌન ઇન્દ્ર મહાન શિવ જોગ કરી ફુન ભેદ બિરંચ વિચાર રહ્યો હર જાપ ન છાડ્યો એક કરી મથુરા જન કૌ પ્રભ દીન દયાલ હૈ સંગત શ્રેષ્ઠ નિહાલ કરી રામદાસ ગુરુ જગ તારન કૌ ગુરજોત અર્જુન માહી તરી મથુરા જન કૌ પ્રભ દીન દયાલ હૈ સંગત શ્રેષ્ઠ નિહાલ કરી રામદાસ ગુરુ જગ તારન કૌ ગુરજોત અર્જુન માહી તરી સો કહ ટલ ગુર સેવિય અહનિસ સહજ સુભાય દર્શન પરસ્યાય ગુરુ કે જન્મ મરણ દુખ જાય હોવે સિફત ખસમદી નૂર અરસાં કુરસાં ચટી હૈ તુદ ડિઠે સચ્ચી પાતશાહ માલ જન્મ જન્મ દી કટી હૈ સજ્જન સચ્ચા પાતશાહ સિર સાહાં દે સાહ જિસ પાસ બહિઠ્યાં સોહિયે